0: વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી શકે. આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે. હોપે એનિમિયાથી બચવા બદલે આપણાને ખવાના મેં દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું જોઈએ.
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો અનિમિયા થકી બચી શકંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.
0: થારી મેં પાસો લાવો જૂનું હવાદ, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જ્વાર, રાગી ને મક્કા તાકાત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. ભારતીનું ખાવાનું છોડો, દેશી અનાજ થકી નાતું જોડો.
1: મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.
2: નમસ્કાર, આઓ ભાઈઓ ઓર બહેનો, સુનતે હૈ કાર્યક્રમ દાદી માં કી રસોઈ.
3: નમસ્કાર શ્રોતા સાથીઓ, આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર. મેં હું આપ સભી કે સાથ આપકી અપની સાથી અંજલિ પારશર લેકર હાજર હો ચુકે હું શ્રોતા સાથીઓ આપકા પસંદીદા કાર્યક્રમ દાદી માં કી રસોઈ કો લેકર, જહાં હમ હર રેસીપી મેં બાત કરતે હૈ સ્વાદ ઓર પરંપરાઓ કી ઓર બચપન કે યાદો કે તડકો કી. શ્રોતા સાથે જૈસા કે હમ સભી જાનતે હૈ કે કાર્યક્રમ દાદી માં કી રસોઈ મેં જબ ભી હમ હાજર હોતે હૈ તો કાર્યક્રમ કે માધ્યમ સે હમ પરંપરાગત રેસીપીઝ કી વિધિ કે બારે મેં જાનતે હૈ. તો આજ ભી દાદી માં કી રસોઈ મેં હમ લેકર હાજર હૈ રાગી કા ચિલ્લા ઓર રાગી કે હલવે કો લેકર. તો યે દોનો હી બહોત હી સ્વાદિષ્ટ ચીજે હૈ. બાતે ઇસ વિષય પર હમારી આપસે ઢેર સારી રહેંગી, લેકિન શ્રોતા સાથીઓ કાર્યક્રમ કે દસ્તૂર કો નિભાતે હુએ સુનતે હૈ ઇસ પ્યારે સે ગીત કો. આપ બને રહીએગા વાગડ રેડિયો 90.8 FM પર.

બાજરા, જ્વાર, રાગી ને મક્કા તાકાત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતીનું ખાવાનું સોડો, દેશી અનાજ થકી નાતું જોડો. મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આ જે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત